હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? હું છું તમારી મજાની મિત્ર માનસી. અનેકતા મે એકતા કહેવત ભલે ને આપણે સમગ્ર હિન્દુસ્તાન માટે વાપરતા હોઈએ, પણ માત્ર ગુજરાત માટે પણ એ વાત સાચી જ પડે છે. ગુજરાત રાજ્યને વિવિધ પ્રકારના ભૌગોલિક ક્ષેત્રોમાં વિભાજિત કરી શકાય. અલગ અલગ બોલી, પહેરવેશ અને ભૌગોલિક પરિસ્થિતિઓમાં વસતા ગુજરાતીઓએ સાચે જ વિવિધતામાં એકતા કહેવત પરિપૂર્ણ કરી છે. મિત્રો, શું તમે જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા જીઓગ્રાફિકલ લોકેશન અને ક્લાઇમેટને ધ્યાનમાં રાખીને ગુજરાતને ઓફિશિયલી કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ 5 ક્ષેત્રોમાં વિભાજિત કરવામાં આવ્યું છે? અને એટલે જ તો કહેવાય છે ને કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલું ગુજરાત, વરખામાં વાગડ ભલો, પાંજો કચડો બારે માસ. તો મિત્રો, આપણે ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિઓ વિશે વાતો કરતા પહેલા એક સરસ મજાનું ગીત સાંભળીશું ને?

કચ્છ એક એવો પ્રદેશ છે જેને કુદરતે બહુ મોટો રણ વિસ્તાર ઉપહાર તરીકે આપ્યો છે. ગુજરાતના ઉત્તર પશ્ચિમી પ્રદેશમાં મોટા ભાગે સૂકું અને અમુક અંશે ડેઝર્ટેડ વાતાવરણ હોય છે. આ ભાગને મુખ્યત્વે મોટું કચ્છનું રણ અને નાનું કચ્છનું રણ એમ બે રણમાં વિભાજિત કરેલું છે. ભારત અને પાકિસ્તાનની બોર્ડર ગુજરાતના કચ્છ ક્ષેત્રને અડેલી છે. અહીંયા મોટે ભાગે કચ્છી બોલી બોલાય છે. કચ્છનો અખાત અરબી સમુદ્ર અને ખંભાતનો અખાત જેની સરહદો છે એવો સૌરાષ્ટ્ર પ્રદેશ કાઠિયાવાડ તરીકે પણ ઓળખાય છે. અહીંનું વાતાવરણ સૂકું પણ ભીની અને કાળી માટી વાળું છે. પોરબંદર અને કચ્છના દરિયાકાંઠા પરની જગ્યાને ગ્રીન ટર્ટલ અને ઓલિવ રીડલી જાતિના કાચબાઓએ પોતાનું નેસ્ટિંગ ગ્રાઉન્ડ બનાવ્યું છે. દરિયાઈ વેપાર અને ઇન્ડિયન નેવીના સક્રિય બંદરો આજે ગુજરાતને વિશ્વ સ્તરે ગૌરવ અપાવે છે. સૌરાષ્ટ્રના લોકો તેમની મીઠી કાઠિયાવાડી બોલી અને તેમની હોસ્પિટાલિટી માટે જાણીતા બન્યા છે. એટલે જ તો કવિ દુલા કાગે કહ્યું છે ને કે કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડ ભગવાન અને થા અમારો મહેમાન, તારા એવા કરું સન્માન, તને સ્વર્ગ ભૂલાવું શામળા. તો મિત્રો, હવે આપણે એક સરસ મજાનું કાઠિયાવાડી લોકગીત સાંભળીએ.

વેલકમ બેક ફ્રેન્ડ્સ. નોર્થ, સેન્ટ્રલ અને સાઉથ ગુજરાતમાં વાતાવરણ લગભગ એક સરખું જ રહે છે. હા, સાઉથ ગુજરાતની જમીન કમ્પેરેટિવલી થોડી વધારે ઉપજાઉ છે. ગુજરાત અને ભારતના અર્થતંત્રમાં ગુજરાતની ખેતીવાડીનો પણ બહુ જ અમૂલ્ય ફાળો છે. કપાસ અને તમાકુની સાથે સાથે ચોખા, ઘઉં, જુવાર અને બાજરા જેવા ધાન્ય તથા મગફળી, મકાઈ, તુવેર અને ચણા જેવા કઠોળની ઉપજ ગુજરાતમાં મોટા પ્રમાણમાં થાય છે. જૂનાગઢ કેસર કેરીની ઉપજ માટે તો વલસાડ હાફૂસ કેરીની ઉપજ માટે વિશ્વભરમાં જાણીતું થયું છે. ઉપજાઉ જમીન ઉપરાંત ગુજરાતની કુદરતે નર્મદા, તાપી, સાબરમતી, ભાદર, આજી અને મહીસાગર જેવી નદીઓની જોડે જોડે વિંધ્ય, સહ્યાદ્રી, અરવલ્લી, સાતપુડા અને સાપુતારાની પર્વતમાળાઓ પણ ભેટરૂપે આપી છે. ચોટીલા, પાવાગઢ, ગિરનાર અને ગબ્બર જેવી પર્વતીય ટેકરીઓ તો જાણે ગુજરાતને અલગથી જ પ્રભાવશાળી પ્રદેશ બનાવે છે. ડેરી ફાર્મિંગ માટે ઉપયોગી પશુધનને ગુજરાતનું વાતાવરણ એકદમ જ અનુકૂળ આવે એવું છે, જેથી ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં અનેક લોકો દૂધ ઉત્પાદનના વ્યવસાય સાથે જોડાયેલા છે. ગુજરાતે સમગ્ર ભારતમાં દૂધ અને સોલ્ટના ઉત્પાદક તરીકે પ્રથમ ક્રમે આવે છે, જ્યારે ફિશરીઝમાં ગુજરાત પ્રથમ હરોળનું રાજ્ય ગણાય છે. ભૂતકાળમાં ગુજરાતને ઘણી વિષમ ભૌગોલિક પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો. 1956ના અંજારમાં આવેલા અને 2001ના ભુજમાં આવેલા ભૂકંપે ગુજરાતની ધરાને ધ્રુજાવીને રાખી દીધી હતી. 1979ના મચ્છુ નદીના પૂર અને 2005-2015 તથા 2017માં અતિશય વરસાદથી આવેલા પૂરોએ ગુજરાતને એક મુશ્કેલ સમય દેખાડ્યો હતો. પણ આ બધા સંકટ સમયનો ગુજરાતના લોકોએ ખુમારી સાથે એકજૂથ થઈને સામનો કર્યો અને ગુજરાતને ફરીથી પોતાના પગ ઉપર ઊભું કર્યું. ગુમાવીને મેળવવાની મજા જ કંઈ અલગ છે, રડીને હસવાની મજા જ કંઈ અલગ છે. હાર તો જીવનનો એક હિસ્સો છે મિત્રો, પણ હારીને જીતવાની મજા જ કંઈ અલગ છે. તો મિત્રો, હારથી હારી ન જતા હંમેશા પ્રયત્ન કરવાથી જીત મળે જ છે. તો સાંભળો આ સુંદર ગીત, જીત્યું હંમેશા ગુજરાત, અને તમારી મજાની મિત્ર માનસીને રજા આપો. આવજો, બાય બાય, ટેક કેર.